બપોનાપણા બે વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરી ધારાના મીઠા મીઠા જૈના વહી રહ્યા છે ગુજરાતી કાર્યક્રમને લઈને. ભાઈ એમબીસી રેડિયો પર તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. બપોરનો સમય છે ને આજના દિવસની વાત કરીએ. આજે છે 20 મે અને બુધવારનો દિવસ છે અને સ્ટુડિયોની ગલિયામાં 1:46 થઈ ગઈ છે. ને બુધવારના દિવસની વાત કરીએ છીએ તો ભાઈ બુધવારે આપણો કાર્યક્રમ હોય છે 15 કલાકનો, તો તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધી. ભાઈ કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ હંમેશા ખુશ રહેવું હોય ને તો ભાઈ પોતાને એવા બનાવી લો કે ભાઈ કોઈના આવવાથી કે કોઈના જવાથી કે કોઈના બદલાઈ જવાથી તમને કોઈ

ફરક ના પડે. એટલે કહેવાય ને કે ભાઈ તમારા લાઈફમાં, આપણા લાઈફમાં ઘણા બધા વ્યક્તિઓ આવે છે, જાય છે, પણ એવી રીતે આપણને પોતાની જાતને બનાવી લેવા જોઈએ કે ભાઈ કોઈ આવે, કોઈ જાય, કે કોઈ બદલાઈ જાય, પણ આપણને કોઈ ફરક ના પડે એવું આપણને હોવું જોઈએ. એક સુંદર મજાનું એક ગરબો લઈ લઈએ ભાઈ તમારા માટે.

આવાજમાં ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે અને અવાજમાં સુંદર મજાના મધુર ગુજરાતી ગીતોને લઈને આવી પહોંચ્યા છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારે અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધી. તમે કહેવાય છે ને કે ભાઈ ચિંતા ના કરશો ને, જે આજે નથી મળ્યું એ જરૂરથી કાલે જરૂરથી મળે છે. કારણ કે કહેવાય છે ને ભાઈ જ્યારે ઠાકોરજી આપે છે ને ત્યારે ભાઈ નસીબ પણ આપણું બદલાઈ જાય છે. એટલે કહેવાય છે ને કે ભાઈ જ્યારે ભગવાન આપવાનું ચાલુ કરે છે ને ત્યારે નસીબ પણ બદલાઈ જાય છે. એટલે જે આજે નથી મળ્યું એની ચિંતા ના કરશો, પણ ટાઈમથી લઈને જરૂરથી મળે છે, લેટથી મળે છે પણ જરૂરથી મળે છે. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ તમારા માટે ઓન યોર વે.

0: 800 and 19 kilos.
1: This is Radio Mauritius.
2: મપના બેવા કી ચૂક્યા છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે, એની સાથે મધુર ગીતોની સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાનું આગલું સુંદર મજાનું ગીત લઈ લઈએ. ગુજરાતી ગીત આર્યન અને મંજી અશ્વિનના અવાજમાં લેવામાં આવેલું, તમારા માટે કેમ છો ગુજબાઈ.

કથાઓ કહેવાય છે ને કે ભાઈ દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો એને લાગણી, પ્રેમ અને વફાદારીથી જ્યારે આપણે નિભાવીએ છીએ ને, તો નહીં તો એ જ્યારે આપણે એને મૂળ પ્રમાણે નિભાવીએ ને તો ભાઈ એ ક્યારે તૂટી જાય છે એ જ આપણને નથી ખબર પડતી. પણ જ્યારે એ જ સંબંધે આપણે લાગણી, પ્રેમ અને જ્યારે વફાદારીથી નિભાવીએ છીએ તો જરૂરથી બને છે. પણ જ્યારે આપણે કહીએ ને કે ભાઈ જ્યારે મૂળ પ્રમાણે મૂળ કભી બદલાઈ જાય છે એના પર જ્યારે આપણે નિભાવીએ તો એ કોઈ દિવસ ટીકતા નથી. એની સાથે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ઈશ્વર મુજબદારના વાચમાં લેવામાં આવેલું ઓન યોર વે.

સ્ટુડિયોની ગલીમાં 2:10 થઈ ગઈ છે અને ગુજરી ધારાના મીઠા મીઠા ઝાણા વહી રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મોરિસસ પર. તો ભાઈ આજે આપણે બનાવીશું હળદરવાળું દૂધ. એટલે કારણ કે કહેવાય છે ને કે ભાઈ વિન્ટર એટલે ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે, તો કોઈ વાર ગરમી કોઈ વાર ઠંડી, વેધર ચેન્જના કારણે કોઈક વાર આપણા બાળકોને કહેવાય છે ને ભાઈ શરદી, ઉધરસ કે પછી ઝીણો ઝીણો તાવ આવે છે. તો કહેવાય ને કે રાત્રે સૂતા પહેલાં જ્યારે આપણે હળદીવાળું દૂધ પીએ છીએ તો હેલ્થ માટે સારું કહેવાય છે. ને જ્યારે આપણે હળદરની વાત કરીએ તો હળદર એ છે ભાઈ જેમાં એન્ટીબાયોટિક છે. એ તો ભાઈ હળદરવાળું દૂધ બનાવવા માટે પહેલાં તમારે હળદરને, જ્યારે અગર તમારી પાસે ફ્રેશ હળદર હોય તો વધારે સારું કહેવાય છે. બીકોઝ જ્યારે પાવડરવાળી જો હળદર હોય છે ને જે આપણે બજારમાંથી લઈએ છીએ એમાં કંઈક મિક્સ હોય છે, એના કરતાં વધારે સારું કહેવાય છે. જ્યારે આપણે ફ્રેશવાળી હળદર લઈએ છીએ તેને આપણે સારી રીતે ભાઈ ધોઈને સાફ કરીને

વાટી લેવાની, નાની નાની ઝીણી વાટી લેવાની, પછી એને દૂધમાં સારી રીતે ઉકાળી લેવાની, એક ચમચી લઈ લેવાની. સારી રીતે દૂધ સાથે ઉકળી જાય ને દૂધ પીળું પીળું થઈ જાય ત્યાં સુધી એને ઉકાળી લેવાનું દૂધને, દૂધમાં નાખીને. પછી દૂધ જેવું વોર્મ થઈ જાય તો દૂધમાં એક ચમચી મધ નાખીને જ્યારે આપણે રાત્રે સૂતા પહેલાં જે આપણે દૂધ પીએ છીએ ને, તો આપણને નીંદ પણ, ઊંઘ પણ સારી આવે છે ને. ઊંઘની સાથે સાથે આપણે કહેવાય ને કે ભાઈ આખો દિવસનો જે આપણો થાક પણ હોય છે, શરીરમાં જે થકાન હોય છે એ પણ નીકળી જાય છે થોડું ને, ને ઊંઘ પણ આપણને સારી આવે છે એની સાથે. ને કહેવાય ને કે ભાઈ જ્યારે અડધર, જ્યારે ઉધરસ અને શરદી હોય છે તો એનાથી આપણને ઘણો આરામ મળે છે ગળામાં. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. લવ ડાયરી એલ્બમમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

0: 890 kilohertz. This is Radio Mauritius.
1: શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ આજના જમાનામાં જ્યારે આપણે વિશ્વાસ કે ટ્રસ્ટની જ્યારે વાત કરીએ ને તો ભાઈ એ પણ કહેવાય છે ને ભાઈ એક મોબાઈલના બેટરી જેવો થઈ ગયો છે. થોડો સમય વાપરશે તો તરત જ ખાલી થઈ જાય છે. એટલે કહેવાય છે ને મોબાઈલની બેટરી, જ્યાં સુધી આપણે મોબાઈલની બેટરી ચાર્જ હોય છે ત્યાં સુધી મોબાઈલ ચાલે છે, પણ જેવી બેટરી ફિનિશ થઈ જાય છે તો મોબાઈલ પણ બંધ થઈ જાય છે ને. એવું જ વિશ્વાસ પણ છે ભાઈ. વિશ્વાસની જ્યારે ટ્રસ્ટની વાત કરીએ એ પણ ભાઈ મોબાઈલની બેટરી જેવો થઈ ગયો છે. એની સાથે ભાઈ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ મસ્ત મજાનું વાલમ આવો ને ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

બસ ભાઈ, ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું. તમારા માટે ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલું આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ ઉષા લઈને આવી રહી છે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.